દિવસ. અત્યારે સવારના 5:57 થઈ છે. આપ સૌનું આજની અમારી આ પ્રસારણ યાત્રામાં ભાવભીનું સ્વાગત છે. સભાનો શુભારંભ કરીએ મંગલ સ્વરથી.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: કેનેડા દેશ તો આપ જાણતે હી હોંગે. કેનેડા કી ટોટલ પોપ્યુલેશન જીતની પક્કી છત બાંધી હૈ હમારે દેશ ને અપને ગરીબો કે સિર પર. 12 સાલ મે 4 કરોડ સે અધિક પીએમ આવાસો કા નિર્માણ હુઆ, કરોડો પરિવારો કા કલ્યાણ.
2: જબ એક પરિવાર કો અપના ઘર મિલતા હૈ તો ઉસકા આત્મસમ્માન બઢ જાતા હૈ. વો અપના વર્તમાન સુધારને કે સાથ હી બહેતર ભવિષ્ય કે બારે મે સોચને લગતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.

આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ કેટલાક સંગીતકારો વિશે વાતો અને એમના સ્વરબદ્ધ કરેલા ગીતો પર આધારિત કાર્યક્રમ સંગીતકારોને જાણીએ, એમની ધૂનો માણીએ. પ્રતિભાશાળી સંગીતકાર એસ એન ત્રિપાઠીનું તાજગીસભર સંગીત પૌરાણિક, સામાજિક અને ઓછા બજેટની ફિલ્મો સુધી જ સીમિત રહ્યું. ફિલ્મ ઉદ્યોગમાં એવા બહુ ઓછા સંગીતકાર રહ્યા જેમણે સંગીત આપવા ઉપરાંત અભિનય અને દિગ્દર્શન પણ કર્યું હોય. એસ એન ત્રિપાઠીની અનેક ઉલ્લેખનીય ફિલ્મોમાં કેટલીક છે શ્રી રામ ભક્ત હનુમાન, દિલ્હી દરબાર, વીર દુર્ગાદાસ, સંગીત સમ્રાટ તાનસેન, જય ચિત્તોડ, જન્મ જન્મ કે ફેરે તથા આપણે જે ફિલ્મનું ગીત સાંભળવાના છીએ એ ફિલ્મ રાની રૂપમતી. ગીત છે ભરત વ્યાસનું, ગાયક કલાકાર છે મોહમ્મદ રફી અને કૃષ્ણરાવ ચોનકર.

પાન લાવવા જેવા કામો કરતા કરતા સંગીત પણ શીખ્યા. ત્યારબાદ સંગીતકારોના સહાયક રૂપે કામ કર્યું અને પછી સ્વતંત્ર રૂપે સંગીત દિગ્દર્શન આપ્યું. સંગીતકાર વસંત દેસાઈની ઉલ્લેખનીય ફિલ્મો રહી શકુંતલા, ઝનક ઝનક પાયલ બાજે, તોફાન ઓર દિયા, દો આંખેં બારા હાથ, ગુંજ ઉઠી શહેનાઈ, સ્કૂલ માસ્ટર, રામરાજ્ય, આશીર્વાદ, ગુડ્ડી વગેરે. આપણે સાંભળીએ એમના સંગીત દિગ્દર્શનમાં ઝનક ઝનક પાયલ બાજે ફિલ્મનું હસરત જયપુરીનું રચેલું ગીત. ગાયક કલાકાર છે હેમંત કુમાર અને લતા મંગેશકર.

हिंदुस्तानी संगीत અને આની શાસ્ત્રીય પદ્ધતિને સમર્પિત સંગીતકાર વસંત દેસાઈએ એમની અંતિમ ફિલ્મ શખ સુધી કોઈ પણ બાંધછોડ ન કરી. 16 વર્ષની ઉંમરે પુણેના પ્રભાત સ્ટુડિયોમાં ફિલ્મ ખૂની ખંજરથી અભિનેતા અને સ્ટુડિયો આસિસ્ટન્ટ બનેલ વસંત દેસાઈ સંગીતકારો માટે

ગુજરાત અને ગુજરાતીના જાણીતા અને માનીતા સંગીતકાર દિલીપ ઢોળકિયા જૂનાગઢમાં જન્મ્યા. નાનપણથી જ બાંસુરી અને તબલા વગાડવામાં કુશળ દિલીપ ઢોળકિયા પાંડુરંગ આંબેડકર અને પંડિત શિવકુમાર શુક્લની નિશ્રામાં સંગીત શીખ્યા. શિક્ષણ પૂરું કર્યા બાદ ફિલ્મનગરી મુંબઈ તરફ પ્રયાણ કર્યું. સંગીતકાર ચિત્રગુપ્ત, એસએન ત્રિપાઠી અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક તરીકે સંગીત સાથે જોડાયેલા રહ્યા. સ્વતંત્ર સંગીતકાર રૂપે એમની ફિલ્મો કિસ્મતવાલા, ભક્તિ મહિમા, સોગંદ, ખન કે કંગના, તીન ઉસ્તાદ, પ્રાઇવેટ સેક્રેટરીના નામો લઈ શકાય. ગાયક અને સંગીતકાર રૂપે ગુજરાતી ફિલ્મોમાં પણ દિલીપ ઢોળકિયાનું પ્રદાન ખૂબ જ ઉલ્લેખનીય છે. આપણે સાંભળીએ હિન્દી ફિલ્મોમાં ડી દિલીપના નામે સંગીત આપતા આ સંગીતકારનું ગીત મન્નાડેના સ્વરમાં. ગીત છે પ્રેમ ધવનનું, ફિલ્મ છે પ્રાઇવેટ સેક્રેટરી.

સંગીતકાર સોનિક ઓમીની જોડી કાકા ભત્રીજાની જોડી છે. કાકા સોનિક 2.5 વર્ષના હતા ત્યારે નેત્રજ્યોતિ ખોઈ દીધી. સંગીતથી જોડાયેલા રહ્યા અને સંગીત શિક્ષણ મેળવતા રહ્યા. આકાશવાણી દિલ્હીમાં કામ કર્યું. કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું, પણ વ્યવસાયિક રીતે સફળ ન થયા. ત્યારબાદ વાદ્યવૃંદમાં વગાડતા રહ્યા. સંગીતકાર તરીકે સોનિકનો બીજો દોર ભત્રીજા ઓમીના આગમન બાદ શરૂ થયો. ઓમી આકાશવાણી પર કામ કરતા અને મુંબઈના ફેરા લગાવતા રહેતા. સંગીતકાર રોશનના સહાયક રૂપે ઓમીના કામથી પ્રભાવિત થઈને નિર્માતા દિગ્દર્શક જી એલ રાવલે એમની આગામી ફિલ્મમાં સંગીત આપવા સોનિક ઓમીને કરારબદ્ધ કર્યા. આ સંગીતકાર જોડીની ફિલ્મ બની દિલને ફેર યાદ કિયા. ત્યારબાદ સોનિક ઓમીની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મો ગણાય આબરૂ, ધરતી કી ગોદ મેં, દો ભાઈ, ઉમર કૈદ, ધર્મા, રફતાર, ફૌજી વગેરે. કાર્યક્રમમાં આપણે સમાવેશ કરીએ છીએ વર્મા મલિકનું લખેલું સાવન ભાદો ફિલ્મનું ગીત. ગાયક છે મોહમ્મદ રફી.

તબલા વાદન શીખ્યું. થોડો સમય મુંબઈના ડોકયાર્ડ પર મજૂરી કરી. સંગીતકાર શંકર પાસેથી તબલા વાદન શીખવાનો અવસર મળ્યો અને પૃથ્વી થિયેટર્સમાં તબલા વાદક તરીકે કાર્ય પણ કર્યું. ફિલ્મ નગીના બાદ દત્તારામ લાંબા સમય સુધી સંગીતકાર શંકર જયકિશનના સહાયક સંગીતકાર તરીકે કાર્ય કરતા રહ્યા. સ્વતંત્ર સંગીતકાર રૂપે દત્તારામની પહેલી ફિલ્મ હતી અબ દિલ્હી દૂર નહીં. ફિલ્મ પરવરિશમાં એમણે એક તાલ વિશેષ રીતે રજૂ કર્યો. તાલનો આ પ્રયોગ સંગીત પ્રેમીઓને એટલો પસંદ પડ્યો કે ફિલ્મ ઉદ્યોગમાં આ તાલ પ્રયોગ દત્તારામ બીટના નામે લોકપ્રિય થઈ ગયો. આપણે પણ સાંભળીએ દત્તારામ બીટ પર લોકપ્રિય થયેલું પરવરિશ ફિલ્મનું એ જ ગીત મન્ના ડે અને લતા મંગેશકરના સ્વરમાં. શબ્દરચના છે હસરત જયપુરીની.

સંગીતજ્ઞ રામલાલ પોતાના બાંસુરી વાદન અને શહેનાઈ વાદનને કારણે સંગીતકાર બન્યા તે પહેલાથી જ ઝાંસી કી રાની, મુગલે આઝમ તથા નવરંગ જેવી ફિલ્મોમાં વાદક તરીકે કાર્ય કરી ચૂક્યા હતા. હુસ્ન બાનો, નાગલોક તથા રાજમહેલ જેવી ફિલ્મોમાં સંગીત તો આપ્યું, પણ સહેરા અને ગીત ગાયા પથ્થરોને ફિલ્મ દ્વારા લોકપ્રિયતા મળી. તેઓ એક કાનમાં હીરાનો અને બીજા કાનમાં પન્નાનો પથ્થર પહેરતા હોવાને કારણે રામલાલ હીરા પન્નાના હુલામણા નામે પણ જાણીતા હતા. આપણે એમનું જે જાણીતું ગીત

સપન સેન ગુપ્તા અને જગમોહન બક્ષી બન્યા સંગીતકાર સપન જગમોહન. એક બંગાળી અને બીજા કશ્મીરી, પરંતુ સંગીતકાર રૂપે શરૂઆત થઈ પંજાબી ફિલ્મથી. ફિલ્મનું નામ શૌકત મેલેદી. કોરસના આ બંને ગાયક કલાકારોને સંગીતકાર તરીકે જે હિન્દી ફિલ્મથી લોકપ્રિયતા મળી એ હતી 1963ની ફિલ્મ બેગાને. આ ફિલ્મનું મોહમ્મદ રફીના સ્વરમાં ગીત ફિર વો ભૂલી સી યાદ આઈ સંગીત પ્રેમીઓને ખૂબ જ પસંદ પડ્યું. ત્યારબાદ એમના સંગીત દિગ્દર્શનમાં ઉલ્લેખનીય ફિલ્મો આવી ચેતના, દો રાહા, રાખી ઓર રાઇફલ, કોલ ગર્લ, કાગઝ કી નાવ, સજ્જો રાની, અભી તો જી લે વગેરે. આપણા કાર્યક્રમના ભાગરૂપે જે ગીત છે એ છે મુકેશના મર્મભેદી સ્વરમાં ચેતના ફિલ્મનું ગીત. ગીતકાર છે નક્ષલ યાલપુરી.

સંગીતકાર આનંદ મિલિંદના પિતાશ્રી સંગીતકાર ચિત્રગુપ્તનું સુમધુર ધૂનો બનાવવાનું કૌશળ અન્ય સંગીતકારોથી ઓછું ન હતું, છતાંય એમને મોટા બજેટની ફિલ્મો બહુ ઓછી મળી. અર્થશાસ્ત્રમાં એમએ સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરનાર ચિત્રગુપ્ત એમના સમયના સૌથી વધુ શિક્ષિત સંગીતકાર હતા. એમની અનેક ઉલ્લેખનીય ફિલ્મોમાંની કેટલીક છે ભાભી, બરખા, બડા આદમી, ઓપેરા હાઉસ, ઊંચે લોગ, મેં ચૂપ રહુંગી, આકાશદીપ, વાસના અને આપણે જે ફિલ્મનું ગીત સાંભળવાના છીએ એ ફિલ્મ સંસાર. ગીતકાર છે સાહિર લુધિયાનવી, ગાયક છે કિશોર કુમાર.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયા.

0: દુનિયામાં ચમકતી આધુનિકતાની બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: जानते हो, बेल्जियम या ग्रीस की कुल आबादी भी इतनी नहीं है, जिससे ज्यादा महिलाएं हमारे देश में लखपति दीदी बनी हैं. 3 करोड़ से अधिक महिलाएं लखपति दीदी बनकर बनी हैं परिवार और देश का आर्थिक आधार.
2: लखपति दीदी बनाने का ये अभियान आने वाली पीढ़ियों को सशक्त करने का एक महाअभियान है.
1: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
3: दिल से दिल तक यादगार तराने. संगीतकार जयदेव एमनी युवावस्था में सरोदवादक अली अकबर खान ना शिष्यत्व में संगीत शिख्या. जयरे अली अकबर खाने नवकेतन नी आंधिया फिल्म में संगीत आप्यू त्यारे जयदेव एमना सहायक हता. त्यारबाद तेओ नवकेतन नी फिल्म टैक्सी ड्राइवर वगैरे में सचिनदेव बर्मन ना सहायक

ગાયક રૂપે રહ્યા. સ્વતંત્ર સંગીતકાર રૂપે જયદેવની અનેક ફિલ્મોમાંથી કેટલીક ફિલ્મોનો ઉલ્લેખ કરીએ. ફિલ્મ કિનારે કિનારે, મુઝે જીને દો, રેશમા ઓર શેરા, પરિણય, ઘરોંદા, ગમન વગેરે. એમને ફિલ્મ રેશમા ઓર શેરાના સંગીત બદલ શ્રેષ્ઠ સંગીતકારના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ચાલો સાંભળીએ જ્વલંત સંગીતકાર જયદેવનું સંગીતથી રચેલું સુદર્શન ફાકીરનું ગીત. ગાયક કલાકાર છે ભૂપિન્દરસિંહ અને અનુરાધા પૌડવાલ. ફિલ્મ છે દૂરિયાં.

સંગીતકાર પ્યારેલાલના નાનાભાઈ ગણેશ એમના પિતા પંડિત રામપ્રસાદ પાસેથી સંગીત શીખ્યા. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલના સહાયક તરીકે લાંબા સમય સુધી રહ્યા. સંગીત બાબત એમના વિચારો અને સૂચનો એટલા અચૂક રહેતા કે જ્યારે એમણે સ્વતંત્ર રીતે સંગીત આપવાનું નક્કી કર્યું ત્યારે દસેક ફિલ્મો એમને મળી ગઈ અને એમને વધુ ફિલ્મો માટે ના પાડવી પડી. સંગીતકાર ગણેશની કેટલીક ઉલ્લેખનીય ફિલ્મો છે: ઠાકુર જનરેલ સિંહ, સબકા ઉસ્તાદ, અંજામ, કુંદન, સારેગામા પા, શરારત, ધમકી, ચાલાક, એક નારી દો રૂપ વગેરે. સંગીતકાર ગણેશના સંગીત દિગ્દર્શનમાં આશા ભોસલેના સ્વરમાં ગવાયેલું ઠાકુર જનરેલ સિંહ ફિલ્મનું ગીત છે અસદ ભોપાલીનું.

સરસ્વતી દેવી બાદ જે મહિલાનું સંગીતકાર રૂપે નામ લેવાય છે એ છે સંગીતકાર ઉષા ખન્ના. ફિલ્મ ગાયિકા બનવાની ઇચ્છાથી પિતા મનોહર ખન્ના સાથે ગ્વાલિયરથી મુંબઈ તો આવ્યા, પરંતુ ગીતકાર ઇન્દિવરે એમનું ગાયિકા બનવાનું સપનું છોડાવ્યું, સંગીતકાર બનવાની સલાહ આપી અને નિર્માતા એસ મુખર્જીનો પરિચય પણ કરાવ્યો. આ રીતે એસ મુખર્જીની દિલ દેકે દેખો ફિલ્મથી ઉષા ખન્નાની સંગીત યાત્રા શરૂ થઈ. એમની અનેકાનેક લોકપ્રિય અને ઉલ્લેખનીય ફિલ્મો છે. આપણે કેટલાક નામ લઈએ: હમ હિન્દુસ્તાની, હવસ, દાદા, બિન ફેરે હમ તેરે, સાજન બિના સુહાગન, સૌતન, સાજન કી સહેલી વગેરે. હવે ઉષા ખન્નાનું સંગીતથી રચેલું ગીત, ફિલ્મ છે હવસ, ગીત છે સાવન કુમારનું, ગાયક છે મોહમ્મદ રફી.

0: बेटा दाल माँ मीठा नहीं जग्या है, खांड पड़ी जाए तो क्यों लागे?
1: अरे मम्मी आँखों स्वाद बगड़ी जाए, मैं तो मिक्स थोड़ी कराई।
0: बस एवो जो कचरा नो छे, भीनो कचरो, सूको कचरो, सैनिटरी वेस्ट अने स्पेशल केयर क्यारे मिक्स ना कराई। अने इतले ज आ चार रंग याद राखजे, लीलो डब्बो भीना कचरा माटे, वादड़ी सूका कचरा माटे, लाल सैनिटरी वेस्ट माटे अने स्पेशल केयर माटे काळो रंग छे ने एकदम सिंपल।
2: गुजरात ना शहरों ने स्वच्छ राखवा, घरे ज कचरा नु वर्गीकरण करो, चार कचरा पेटी नो नियम अपनावो अने कचरा ना कलेक्शन नी गाड़ी मां ज कचरो आपो।
3: पप्पा मम्मी जुवो मारो रिपोर्ट कार्ड, हूँ क्लास मा फर्स्ट आवी।
2: वाह एकदम फर्स्ट क्लास।
0: पण हवे वारो आपणा शहर ना रिपोर्ट कार्ड नो छे।
2: एटले?
0: अरे स्वच्छ सर्वेक्षण चाले छे ने, आखा देश मा सफाई नु अभियान चाली रह्यु छे, अने एटले आपणे आपणा कचरा नु वर्गीकरण करिए अने कचरो कचरा पेटी मा ज नाखिए, रिड्यूस रीयूज अने रिसाइकल नी आदत पाड़िए अने सिटीजन फीडबैक आपीने आपणा शहर ने फर्स्ट लावीए।
2: आपनु शहर स्वच्छ शहर, स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा जारी।
4: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
5: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે। ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ। ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો।
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો। પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો।
5: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ। સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર।
7: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहां मुफ्त इलाज एक सपना है, और हमारे यहां वो आम नागरिक का अधिकार। आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयां।
8: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
7: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
0: બેટા દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
1: અરે મમ્મી આખો સ્વાદ બગડી જાય, મેં તો મિક્સ થોડી કરાય।
0: બસ એવો જ કચરા નો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે, લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ છે ને એકદમ સિમ્પલ।
2: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા, ઘરે જ કચરા નું વર્ગીકરણ કરો, ચાર કચરા પેટી નો નિયમ અપનાવો અને કચરા ના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો।
3: પપ્પા મમ્મી જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી।
2: વાહ એકદમ ફર્સ્ટ ક્લાસ।
0: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે।
2: એટલે?
0: અરે સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશ માં સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ।

0: રિડ્યુઝ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
2: હેલો ફરમાઈશ કાર્યક્રમ વિવિધ ભારતી.
3: હા જી નમસ્કાર.
2: નમસ્કાર, નામ તો બતાઈએ અપના.
3: મેં ગ્રામ બડાગાંવ જિલ્લા ગુના મધ્ય પ્રદેશ સે માંગીલાલ ધાકડ બોલ રહા હું.
2: માંગીલાલ જી સ્વાગત હૈ આપકા, કેસે હૈ આપ?
3: મેં અચ્છા હું મેમ, આપ કેસે હો?
2: હમ ભી અચ્છે હૈ ઓર આપસે બાત કરકે ઓર અચ્છે હો ગયે હૈ.
3: જી કાફી દિનો કે બાદ કોલ લગી હૈ, બહોત ખુશી હૈ મુજે.
2: અરે ખુશી તો હોગી, ક્યું નહીં હોગી, લગાતાર આપને પ્રયાસ કિયા હોગા.
3: જી જી.
2: કેસા લગ રહા હૈ અબ આપકો, જબ આપકી કોલ લગ ગઈ હૈ તો?
3: મુજે બહોત અચ્છા લગ રહા હૈ મેમ, ઓર આપકે પૂરે કાર્યક્રમ સુનતા હું મેં, ઓર કાર્યક્રમ મેં મન ચાહે ગીત સુનતા હું.
2: મન ચાહે ગીત કે લિયે ખત લિખ રહે હૈ હમે?
3: જી જી ભેજે હૈ.
2: ઠીક હૈ.
3: ઓર હેલો સહેલી સુનતા હું, સાથી સહેલી સુનતા હું, ઓર આપકે પૂરે કાર્યક્રમ સુનતા હું મેં.
2: બહોત અચ્છી બાત હૈ માંગીલાલ જી. ઓર ક્યા કરતે હૈ આપ?
3: મેં ખેતી બાડી કરતા હું મેમ, કિસાન હું.
2: મોસમ ભી અભી આપકે અનુકૂળ હુઆ કે નહીં હુઆ, ખેતી બાડી કે અનુકૂળ?
3: અભી નહીં, 25 તારીખ તક બારિશ આ જાયેગી.
2: યાની ઇંતજાર હૈ, સબ કુછ અચ્છા હોગા ના?
3: જી જી મેમ.
2: તો બતાઈએ, હમ થોડા સા આજ અપને શ્રોતાઓં સે યે જાનના ચાહ રહે હૈ કે બચપન મેં વો કોન સા ખેલ ખેલતે થે, ક્યા ઉન્હે યાદ હૈ કે વો ખેલ ખેલા કરતે થે અપને ગ્રામીણ ઇલાકો મેં? હમારે કુછ પારંપરિક ખેલ હૈ જિન્હે હમ સભી ખેલા કરતે થે. આપકો યાદ હૈ કોઈ એસા ખેલ જો આપને બચપન મેં અપને દોસ્તો કે સાથ ખેલા હૈ?
3: જી મેમ, મેં મેચ કા શોકીન હું, મેચ ભી ખેલતા હું.
2: અરે બેટિંગ કરતે હૈ યા બોલિંગ?
3: બોલિંગ ભી કર લેતે હૈ, બેટિંગ ભી કર લેતે હૈ.
2: ક્યા બાત હૈ, હરફન મૌલા હૈ ફિર તો આપ.
3: જી.
2: તો સબસે જ્યાદા કિતને લિયે આપને, વિકેટ કિતને લિયે હૈ બોલિંગ મેં?
3: વિકેટ જો મિલ જાતે હૈ જો લે લેતે હૈ, 10-12 વિકેટ લે લિયે થે મેને એક બાર.
2: અરે ફિર તો આપ મેન ઓફ ધ મેચ હો ગયે.
3: જી જી મેમ, બહોત શોકીન હૈ મેં, રેડિયો કા બહોત શોકીન હું.
2: અચ્છા, કોન સા ગીત સુનવા હૈ આપકો?
3: આજ મુજે ખુદા ગાવા ફિલ્મ કા ગીત સુનના ચાહતા હું મેમ, રબ કો યાદ કરું પિછડા યાદ મિલા દે. ઓ રબ્બા.
2: ચલિયે સુનતે હૈ આપકી પસંદ કા ગીત.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસાર.
2: બેટા, દાળ માં મીઠા ની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
3: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
2: બધું મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ.
4: ગુજરાત ના શહેરો ને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. 4 કચરાપેટી નો નિયમ અપનાવો અને કચરાના કલેક્શન ની ગાડી માં જ કચરો આપો.
5: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસ માં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેર ના રિપોર્ટ કાર્ડ નો છે.
6: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશ માં. સફાઈ નું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરા નું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટી માં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રીસાયકલ ની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેર ને ફર્સ્ટ લાવીએ.
4: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ થી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિક નો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેન માં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિક ને બદલે કાપડની થેલી, સ્ટીલ ની બોટલ વગેરે નો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ માં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં પ્રસારિત.

0: छाया गीत कार्यक्रम में लेते हैं एक अंतराल।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाला के खुला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाला के खुला मा प्लास्टिक क्यारे न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा प्रसार।
3: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય, બધું મિક્સ થોડી કરાય.
4: બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરાપેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
7: પપ્પા મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
6: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
4: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
6: એટલે?
4: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને આખા દેશમાં, સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ.

0: રિડ્યુસ રીયુઝ અને રીસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
1: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિત માં જારી.
2: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। स्वागत है आप सभी का कार्यक्रम तराने नए पुराने में। मैं हूं विधि जैन, नमस्कार।
1: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुला मा प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन माज आपो।
2: याद रखो, जाहिर जग्याए, नदी नाळा के खुला मा प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापड़ नी थैली, स्टील नी बॉटल वगैरह नो उपयोग करो।
1: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मा सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मा प्रसार।
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
4: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
5: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય,
4: મતો મિક્સ થોડી કરાય।
5: બસ એવો જ કચરાનો છે, ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય। અને એટલે જ આ 4 રંગ યાદ રાખજે: લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ। છે ને એકદમ સિમ્પલ?
6: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો, 4 કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો।
7: પપ્પા મમ્મી,

0: નહીં, જુઓ મારો રિપોર્ટ કાર્ડ, હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
1: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
2: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
1: એટલે?
2: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને, આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે, અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ, રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.

0: आप सुन रहे हैं विविध भारती।
1: विविध भारती, हर पल साथ, हर पल खास।
0: विचारा
2: भारत की आवाज, भारत का दिल, भारत का साथ।
1: सुबह की ताजगी से लेकर रात की खामोशी तक
2: हर पल लीजिए संगीत का अनमोल आनंद।
1: सुनिए आपके पसंदीदा गाने, दिलचस्प फिल्मी बातें और मजेदार किस्से।
3: मुझे भाई का बचपन भी याद आ रहा है। जी हाँ, हृदयनाथ मंगेशकर। सच कहूँ तो इसे मैंने बेटों से भी ज्यादा प्यार दिया है। दिन भर गोदी में टांगे रहती थी और ये मेरे बाल खींचा करता था। मुझसे गुस्सा हो जाता तो रोता रोता माँ से कहता कि मेरे सामने इसको मार, खूब मार। आज वही मेरा भैया कितना बड़ा हो गया है।
2: साथ ही देश विदेश की ताज़ा खबरें और रोचक जानकारियाँ।
1: हमारे उद्घोषकों के साथ जुड़कर बनाएं अपने हर पल को खास।
2: विविध भारती, जो हर पल है आपके पास।
4: पता है, दुनिया के कई विकसित देश ऐसे भी हैं जहाँ मुफ्त इलाज एक सपना है, और हमारे यहाँ वो आम नागरिक का अधिकार। आयुष्मान भारत से 60 करोड़ से अधिक लोगों को मिल रहा है 5 लाख तक का मुफ्त इलाज, और 19,000 जन औषधि केंद्रों पर 90% तक सस्ती दवाइयाँ।
5: किसी एक व्यक्ति की जमीन, घर, गहने या दूसरा कोई सामान बीमारी के खर्च में बिकने से बचा है, गिरवी रखने से बचा है, तो ये आयुष्मान भारत की बहुत बड़ी सफलता है।
4: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के।
6: गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
7: याद राखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मां प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापडनी थैली, स्टीलनी बॉटल वगैरे नो उपयोग करो।
6: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। गुजरात वासियों, आपनी प्रकृति अने पर्यावरण ने प्लास्टिक मुक्त बनावानो समय आवी गयो छे। गुजरात सरकार द्वारा 5 जून विश्व पर्यावरण दिवस थी शुरू थई रही छे विशेष प्लास्टिक कलेक्शन ड्राइव। घरे प्लास्टिक नो कचरो अलग थी एकत्र करो अने डोर टू डोर कलेक्शन वैन मां ज आपो।
7: याद राखो, जाहिर जग्याए, नदी नाळा के खुल्ला मां प्लास्टिक क्यारेय न फेंको। प्लास्टिक ने बदले कापडनी थैली, स्टीलनी बॉटल वगैरे नो उपयोग करो।
6: आवो आ प्लास्टिक कलेक्शन ड्राइव मां सहभागी बनी स्वच्छ अने प्लास्टिक मुक्त गुजरात बनावीए। स्वच्छ भारत मिशन अर्बन गुजरात द्वारा जनहित मां प्रसार।
8: छेल्ला 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી। આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના। આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની। 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ। આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના।
9: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
10: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં, અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
9: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
10: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં, અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
9: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો

0: કારી દવાખાના નો સંપર્ક કરવો. ગુજરાત સરકાર ના ઉપક્રમ GSDMA દ્વારા જનહિત માં.
1: છેલ્લા 12 વર્ષ થી અહીં વિકાસ ના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થ ની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષ થી વિકાસ ને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસ ના, વિકાસ ના, જન કલ્યાણ ના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: આપણા જાણીતા કવિ નાનાલાલે એમના એક કાવ્યમાં કહ્યું છે, આ વસંત ખીલે શતપાંખડી હરી આવો ને, આ સૃષ્ટિએ ધર્યા સુહાગ હવે તો હરી આવો ને, આ વિશ્વ વધે છે વધામણી હરી આવો ને, આવી વાંચો અમારા સૌભાગ્ય હવે તો હરી આવો ને, આ ચંદરવો કરે ચંદવો ને, વેર્યા તારલિયાના ફૂલ હવે તો હરી આવો ને, પ્રભુ પાથરણા દઈશ પ્રેમના હરી આવો ને, દિલવારી કરીશ સહુડૂલ હવે તો હરી આવો ને, આ વસંત ખીલે શતપાંખડી હરી આવો ને, આ સૃષ્ટિએ ધર્યા સુહાગ હવે તો હરી આવો ને, આ સૃષ્ટિએ ધર્યા સુહાગ હવે તો હરી આવો ને.
1: રોજ સુબહ 7 બજે સુનિયે ભૂલે બિસરે ગીત ઓર રાત 10 બજે સુનિયે છાયા ગીત. પ્રાયોજક વિકો.
0: યે શામ મસ્તાની અપને અંદર દીપ જલા લે હમ સચ્ચે જ્ઞાન કા, અપને અંદર દીપ જલા લે હમ સચ્ચે જ્ઞાન કા, ઓર ફિર હમ કામ કરે ઉસ જ્ઞાન કે દાન કા. બિના જ્ઞાન કે જીવન સારા કુછ નહીં અંધકાર હૈ, જ્ઞાન કે આલોક મે હી આત્મ કા ઉદ્ધાર હૈ. મોહ ન હો માન કા, રંજ ન હો અપમાન કા, મોહ ન હો માન કા, રંજ ન હો અપમાન કા, અપને અંદર દીપ જલા લે હમ સચ્ચે જ્ઞાન કા, ઓર ફિર હમ કામ કરે ઉસ જ્ઞાન કે દાન કા, અપને અંદર દીપ જલા લે હમ સચ્ચે જ્ઞાન કા. આવા ઉત્તમ ભાવથી ભરપૂર ભરત વ્યાસનું રચેલું ગીત, સંગીત રચના છે લક્ષ્મીકાંત પ્યારેલાલની, મધુર સ્વર છે મુકેશનો, ફિલ્મ છે સંત જ્ઞાનેશ્વર.

આપણા જાણીતા કવિ ઇન્દુલાલ ગાંધીએ એમના એક કાવ્યમાં કહ્યું છે, પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી, તારા આ આતમને ઓઝલમાં રાખમાં, પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખમાં, વાયુ વિંઝાશે ને દીવડો હોલાશે એની ભીતિ વંટોળિયાની ભાખમાં, આડે ઉભો તારો દેહ અડીખમ, આડે ઉભો તારો દેહ અડીખમ, બાપુ ભળી જશે ખાખમાં, પૂજારી તારા આતમને ઓઝલમાં રાખમાં, પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખમાં. સ્મરણ આવે છે સીમા ફિલ્મનું શૈલેન્દ્રનું શબ્દથી રચેલું અને શંકર જયકિશને સંગીતથી રચેલું ગીત, ભક્તિસભર સ્વર છે મન્નાડેનું.

મુકુંદરાય પટણી પારાશર્ય એમના સંબોધન હરિને કાવ્યમાં કહે છે, હરિ તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી, હરિ તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી, મારા ધણીના થઈને હોંસે જીવાય, આપો તો માગું એટલું, હરિ તમે ચારો તો તમારી થાવ ગાવડી, હરિ તમે ચારો તો તમારી થાવ ગાવડી, હરિ તમે પંપાડો રૂવાડા બેઠા થાય, આપો તો માગું એટલું, હરિ તમે બજાવો તો થાવ લીલી વાંસળી, હરિ તમે બજાવો તો થાવ લીલી વાંસળી, મારા તવ શ્વાસે વિંધ પુરાય, આપો તો માગું એટલું, હરિ તમે સ્વીકારો તો કરું ભવ ભવ ચાકરી, મારા ધણીના થઈને હોંસે જીવાય, આપો તો માગું એટલું, આપો તો માગું એટલું. પાલણહારને પ્રાર્થના કરતું લગાન ફિલ્મનું ભક્તિગીત સાંભળીએ લતા મંગેશકરના લાલિત્યપૂર્ણ સ્વરમાં. શબ્દરચના છે જાવેદ અખ્તરની, સંગીત છે એ આર રહેમાનનું.

0: ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: પતા હે, દુનિયા કે કઈ વિકસિત દેશ એસે ભી હૈ જહાં મુફ્ત ઇલાજ એક સપના હૈ, ઓર હમારે યહાં વો આમ નાગરિક કા અધિકાર. આયુષ્માન ભારત સે 60 કરોડ સે અધિક લોગોં કો મિલ રહા હૈ 5 લાખ તક કા મુફ્ત ઇલાજ, ઓર 19,000 જન ઔષધિ કેન્દ્રો પર 90% તક સસ્તી દવાઈયાં.
2: કિસી એક વ્યક્તિ કી જમીન, ઘર, ગહેને યા દૂસરા કોઈ સામાન બીમારી કે ખર્ચ મે બિકને સે બચા હૈ, ગીરવી રખને સે બચા હૈ, તો યે આયુષ્માન ભારત કી બહોત બડી સફળતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.